0: bomboge ta pyeongjo jo kawin na ta songjong da bomboge chue da rene da lusor da gomshi da ye da shamjo ge tarsa ta shog cheshu ji chado re denba de nya cha da junji da ta te songjop de yakshu ji chado re ta tra ji cha de du ta kanda te gar chado re sena ta shogo de ka shogo la nong ge ba nong ji shogo de ka na sona nong de na zaba nong ji Tane shiongshiong shirik tang, bong shirik di gana wu na, tana la te tang tewe ki jyotsar tang, shabzho tang, dugar tang, temi ki chi chaam tang, temi jibzindo ta mongpo che, pena tata bongpo ki tino na, chaam tino ta la ka ngan chaam se, se lindo. O ta te tong, pe chaam te tong rewa chenpo wu deba, reba tong rewa chenpo wu tong, rebi chaam te tong. Tane ta nga ki ngarab se tu, nga ki ngarab se tu, tere ngoma loju se tu, nga rab su to targo, rapa sa rab, ngarab se nga ki loju, shiong rab se sumi ki loju. ओ तना मोबो जे ता तेजिन दो ता बबजे ला लोजु ता रब बबजे ग बब मे बबजे बबजार से बचोर सरवा ओ बजे ग लोजु तेजिन दो टोंग उनसिन से आशम जो ना चाना चाना बचिना छिन ते टोंग लो टोंग ग लोजु ओ तनो मोबो मोबो तना ओ दे बतन रे दा ते सो ता ता ता ती पेचा दे करिन नु खुदो से ना बोंबो के ता ता तागला नो ताला मारे का केकु से जुजो केकु केकु से दे शोंजों के केकु से रे बुकी रान छो नर्मा जो ना दंदुर से दंदुर ओ ठीक पेने नो खु दे दंदुर दो ता ते मासु ओ थना ला ता ता ते पेना nga la she je onda tundu mbo ole re da ta ta nga na so ndru ko le yo de bi ki tene ta ta tinga re ba se je te nga de ta je ba nga je ba ta go gor tundu re da ta je ge je ba se na te ta tundu ge je bi nga yin je ra du ka so nga pe ju tong je ba de go gor ta she bi nga re da ta nga la she je onda mbo da ta ta do ta ta bon yo ning ba ta ta ti se jo re ta Tata kuhanda tali ngan chan jawa yobe maatsi kiku ki tino la ngarab shiongarab tetsu sebo da. Maatsi lagu sewa tino la. Ta bumbu ku pongshiong nyingba hajong ki nyingba lagu sewa ki pecha chore. Tino la shiong tang, nga tang, un, bo, kanglin namche nyonghong rabshi zor si ta pecha si bumbu lu utar da. Ta tino la shiong ki chongrab, nga ki chongrab, un se tu tong re, bo se tu bubji re, kanglin, tetsu ku chongrab re re, churuwe na tang de mayo la taong le re. Bhūyatā, shāngshōng, gāngjian jōng la tāyōng lērī, o tē tsū gārāp shītā, hācōng shēpchā chōgāp shītā bā, o tēn tērī, tē yīn tsā tū, tē nē, jēng nē, bōngbō tāng, shāngshōng tā bōngbō gārī nē bā gārī wā rē gō, nē nē, rēpī shāp tō tēyā, tē, tēp tū gārī wā, o tā tū rī nē, shōgō lā nōng gō tsū bā nāng shī, shōgō kā nā wō nā, nōng tā nā lē bā nōng shī, o tū rī nē, tā rēpī chō tē, chōng yō lā chāp, tōngbō tār, bār dāng pēr, tā mā tā nē, tā nē rāng bā jī, tā tōng mā tār, bār dāng jū, tā mā pār jēn rō rī kī, zōng kōng lō jū tū rī dā.
1: Dewe re chung sewa le gyu jie, ne rinpa ne chung we xio xio te le nguyen zin ta nguyen zin si ne mendo jik, tatang si ne mendo kandre si yo zhola.
0: Ta ti tata nge chumta ge tongda ge jia mei re go. De nga zu ngu ne chungne tata teba ge go ne, ta tenga tanda mongpo chi, pena ta teba ge go ne tri ya to tanda re da tenga sung ne. Pena ka ju ge tenba penyo bi kao su reba ta reba ni pa nor na. Jatang di tsak tani, jatang nga rang tsu te gari risa na tante mongpo je non do sari. Nga rang tsu je che se gori, gari se gori, yige ta ngone da chuk nru tang tung khen je yina tani nor som mada rarpa ta reba ni. Wangja zhala nina tante te jeng khen ke mongpo je non do su ta. Tante che na song deba te tong, ka te du ka ju ki tenpa tar debi ka su yang te la che rebi shabro ke de che pepchuk na wo tong na, tante we na pa mala reba tong dewa ur se na, che lo ke deba ke tab che ba yina, ta te korong debi tong ne so che re go. Wangja ne lo tang, ta jom sen tang, pang ta, ta tene ka su shib ke jan re le me to nyam ji ka la, deba ke tab che na ri yo ma re go, deba se ma ger ki tong da are. Yena shim chok se che te mre che ta rene che gen gen kur go du, dewa yo ba tong da, che tang ke ta mala reba la, raba yo ba te tong, tene pa chok de nga bong ta, cham jam ye ta, raba cham ke te su raba yo ba, te so lan dewa o ma re se shi ji ma re go, te raba o re go. Wangja mala reba ke rabi chon tanda che sor do to ba, tene ke ne sor de, ta ti char to, tene mala reba nam tar nong la, mando la, te tong rewe ke, rene so che nong tong to mando. Ta te chi su nga rong to, ten ten, ma she mala reba nam tar ten yang, mala reba ko shi ana lo som ja lebla rinbi kap so, tene nga rong to, tong yong ka her ka rubi jin ji ke tele emare. Te indu te la, te te, 정말 심조가 됐어. 조심 받다라 돼. 다들 심조 비게 되고. 그 주로 대문 돈에 소소소 가리나 되리. 다티 인도 티 간다나를 가르서 오르서는 말아리 비 로주 모말 따다 다다도 좀마 임발 집자베나 심조 왜나요. 근데 랍이 샤조 돈 말아리 비 발은 되와다 삼삼트에 마송. 봉어 마송 단 제 마송 간이 간 참돌을 다다 티 값에 비 값소 코나 발 다티 차라 나런 게 심조 집이 값소. 근데 말아리 비 잡아서 제바서 또 비 그때 내 손 토마송스.
1: 데
0: 마오 바치나 발 오네 돈에 그 공유 롱유 내로도 좀세 심조 그 탐남 돈에 제나 발 코노 베지 오나 제나 발 군고 체 제데 나라 군고 하죠 체스라 이나 만통와도 만도는 엔터네 심조 그 탐남 시용도는 다티 발 된전 체도 어떤데 내서 공 전부 포초보 포초보 단다 토마송스 어떤다 셔지는 거죠 다 말아리 비난 다 코노 다운도 제단게 데 데카르스 오르세나 말아리 바다 제단 다다티
1: Tenda chiri tup chi ta tanda chiri do tenda yindu kondawo china thoma tata pena ruchungbo yinba yap mala shirab jamsen sawa yinba te chundu la tata te tenda chiri tup tangu tap kap te duke ta pombo ke chung yung tong chojar sawa nda wo ta tende pombo ke lama mumbo je tenja lere ta tanda ten yundu tikapsu ta mala se tata de mala de maku mala chodo te yinaya tata ngana nga tata shimjo chedu pache te maku mala yinsa mara thome tu na ma shimjo mala yinsa re ten su jimsen karisana tata pombo ke pecha ta te du na wano shong shong ke tata shong ke bongke se du tkap te duke pato ke ke yoki noto mada wa nye re go ta te chi yundu te chedu tata ma shimjo mala zule na nang kwa se re nang kwa la
0: 但我们拉马扎金波达基波当巴扎金波得做了蒙布格达达得做唐尼诺了南昆前进的蒙布索尔达的慢一点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点点 강동 체주데 하종 까까 침보래다. 다 디 땡라 다다 가동 수 자로 동제 땡네. 데 잡아데 잡안 조송네 민로 상상. 다 데도 봐 침보래. 배나 다다 가동 수 솔조도 가사나 솔라 솔다오 지나 수조도고 감 감바 갖고 수 다 수. 어때 진조 라데 데 문에 다 통도 사 통도래. 폴즈도 다 푸조리 푸. 내가 말해 푸종에 조는 거마 예는 어떤 게 답조는 파지 폴라 포르고. 어 탈라라 태조리 감박이 태 어때 그나 전에 탈라 타르고 아 탈라 얘나 얘가 저 강게는 다도 태조도리 근데 로스마 될 루조리 어 다대진도 발라비 잘라제 잡발라제서 온초다고 아 내가 저 라식길라 태르다 배나 라다데 사다도 배나 남제라 남제
1: 오실
0: 살공탕 채공탕
1: 오실
0: 어 된대도 다 못 보지 배 못 버리다 다
1: 아
0: 대인도 나 저는 저 내가 가로서 칸에 잣던 동제도 다투게 이긴 것도더니 예와치는 맛도 용사마리
1: 아니 지주미레 스드브레세야디는 지 망초에 망초에도 슈인르지 차브르 발
0: 가서
1: 다티는 지 쿵당 롱스치 시야메베스레 차요르벨케라
0: 다디 간다르장에 다다 슈인 대박 고네 다 말아레발 대박 야데 소르투 오제 레상네 이치브즈진한데 데도 다데 데도 몬디 존데 찬도 사리데 좀 체크하잖아 말아레바 오네 톤데 다데 소르투 유 차브 유나나 다 말아레베 남타노라 세본 쿠구레 데데 갑 데두그네 소르도 세보지 하 데네 가서 공부데고도 다 레고르고 다 단다 득점만도 다 다다 봐 되죠 님 마티 옛날에 내가 간도 못 보셔는데 제단 데비토네 못 보지 드린도 때 심적 탄란 돈 당가서 대박 파 잔으고 대박 가리 있나 이러고 심적 빠진 거는 현 대박 파 잔했더니 심적 왜 거지 인자 대박 파 잔은 가서 심적 근데 돈에 다 고유노 다리페나 넘바시나 그 뒤는 뒤 갈서 갈지에 담담한다 올린다 오때도 근데 배만 주네 그 뒤는 송야도 못 보고 될 대초 단다 오지 다 방다 좀씩 공네 있나 당가 죽게 잡시 돕다 그거 공지에 돕다 다디 메차도 네 다다 문화재비카스 응거모 보지테 제발에 데든데 제바콜 소르토와드 파쇼데 데네 잡 샤브로 잡던데 뭐뭐 제 따토마다 다 kashi ge chi kari se wursana lombo che chi chi yana ti juma kari kari che wuri lowa kari kari zhule re chenpa kari kari zhule re sendu te ti guz du se tene tata mala reba lombo che yosa chi la pe mando te la mala rebi sordana la chi lombo che chi shaji yu deba tando re yu deba tando zawa nini re

0: 받다 레 다디 심조비 깨자르고 고 출로 대목 돈에 소소소 가리나 테리 다디 인도 디 간다날 가르서 오르서는 말아르비 로주 모말 따다 다다도 추마 임발 집자베는 심조 왜나요 드네 라비 샤조 동 말아르비 발은데 와다 삼삼트에 마소 동어 마소 단제 마소 간인간 참돌 따다 디값에 비값소 코나발 다디 차라 나런 게 심조 집값소 드네 말아르베 자바소 제바소토 비게드네 네손 토마소스
1: 데
0: 마오바 체나발 오네 돈에 그 군유 룽유 내로도 좀세 심조 그 탐람 토네 체나발 코노베지 오나 체나발 군코 체 체데 나라 군코 하존 체스라 이나 만통와도 만통은 엔터네 심조 그 탐람 시용도는 다티 발로 된전 체도 어떤 내서 공 전부 포초보 포초보 단다 토마송선 어떤 하셔지나 오죠 다 말아르베 나타 코노 다운도 제단게 데 데카르세 오르세나 말아르바도 제단 다다티 ते तंडाची टप टप ची ता तंडाची रेडो ते इंदु कौन रहो ची ना थोमार ता ता पे ना रुचुंबो यंबा या मला शिरब जम्पसेन सेवा यंबा ते चुंडूरा ता ता ते ते ने तेंजो ते सो तंग तब कब ते दुग ता बम्बो के यूं तो चोजर सेवा रहो ता तंडे बम्बो के लामा मुंबो जे तेंजा ले ता तंडा तें यंदु ठीक कब सो ता मला से ता ता ते मला ते माकु मला ट्र ट्र दो ते ये ना या ता ता उन्हें ना ता ता शम्जो चेतु पाचे ते माकु मला इंसान मर थोमे तू ना मा शम्जो मला इंसान रे चेन सो जिम्से कर सा ना ता ता पंबो के पेचा ता ते तो ना उन्हों शंजों के ता ता शंके बंके से रुत कब ते दुगे पासो के योकी नो तो मदा नी रे गो ता ते चे उन्दु ते चे दु ता ता मा शम्जो मला जुले ना नांखा से रे नांखा Tā ngōma lāma tsa chīmbō, tā jīpa tāmbā tsa chīmbō tē tsō la bōngbī kī tā tā tē tsū tāngyī nō la nāngkhīn cīng jīng dā mōngbō sōr tā rī, mēng dī. Tē yin dī tēng tēng pāchē mā kū mā lā sā mā rī, mā shiāng chū mā lā mēng rō sā sā, o tā ndī jīng sā sō nō chū chōng. Tā yōng gu sā ngā rōng tsū kā rī ur sā, tā tā rā bā sā jī dī, nē tsō dī, jē nē tā lā mā lā rī bī lō jū nō nē tē rā bā dā chā yō bā dā, sō dō jī dā pā shī wā dā chā yō bī nē tsō tē tsō, ngō nē tō nē kā sē tēng sē gā chī dzōmbā lē shīm jō nō lā rā chū tōng kē gā tā ndī kōng yū lōng yū tā ndī kōng tōng chē jū dī hā jōng gā kā chīmbō rī dā. Tā tī tēng lā tā tā ngā rōng tsū rā lō tōng jī tēng nē tē rā bā dā rā bā jō sōng nē mēn rō sāng sāng, tā tē tōg bā chīmbō rī dā. Pena tata nga rong tsu sol zo du kasa na sol la sol na wachi ina su zo to rogo kamba kakwi su, ta su. O te jenjo la re te ngune dra tong du sa tong zo re. Pol zo du ta pu zo re pu. Nga la ma la pu zong le zo re. Ngoma ye mdo ngde ngeke dapto na pa la po re go. O ta la te zo re kamba ka te. O te ngune chino ta la ta re go. Ta la. Ina ya nga tsu kankwe no dra ta du te zo re. Tene ro songa de la ru zo re. ओ ताते जेंदो बाला पी जाला रे रा बाला रे सो उंचो दको ते गा जो लासी केला तेरे द पेना लाजा दे सदा तो हा पेना नाम जेला नाम जे
1: ओजी
0: चल कुंतां ल छे कुंतां
1: ओजी
0: ओ तेने दो ता मोंबो जे पे मोंबो रे दा ते इंदु गा जो ने जो द गा रो जो खाने जा तो दो जे तो दातु के यगे तो तो तनी येवा छे ने मा तो उंसा मा रे
1: अनि जिजुइ मिले सु देब्रे सेयादी ने जि मंगछे मंगछे दु शुयिन रे जि छाबर बा
0: लासो
1: ततिन ने जि खोंदा लुंग सि छि सेया मेबे सुरे छायोर बेल केला
0: तदि गंदर जंग ने तादा शुयिन देबग गोने ता मलारे बल देबा या ते ते सोटु ओजे रे सान इचि जुजिन ने देदो ताते ते मोंदी जोंद छानो सारी दे जमसे करसन मलारे बा गोने थोने ताते सोटु यु छाव यु न tā mālā rīpi nāṁ tār nōlā sēpōng kūkūrē. Kāp tētū kī nē sōtō sēpō jī hā, tēne kārsā kōngu dhēngu dhū, tēne dhēgu rī kō. Tā tāndā dhikjō mātō. Tā tātā pā dhikjō nī mātē. Yantā lī ngā kāntō mōmbō shūrē ndā, jatā ngā tēbī tō nē mōmbō jī tūrē ndō tē, shimjō kī tāulā tō ndā ngā sō tēpā pā yā nā rī kō, tēpā kārī yī nā yī rī kō. Shimjō pā chī ngū nē shiñ tēpā pā yā nā tē nē, shimjō wī kō jī yī tsā, tēpā pā yā nā ngā sō shimjō wī, ngō nē tō nē tā kōyō nō yō, tā rī pē nā nō mbā shiñ nā kī tē nō nā tī kār sō kār chē tā ndā mā ndā, o lē ndā wō tē tō, yō nē pē mā jū nē kī tē nō sōng yā tō mō pō wō tē lī tē tsō tā ndā wō chī, tā pā ndā jū mō sī kōng lī nā, tā ngā sō kē chā pī tō tā, kōng chē tō tā, tā tē mē tsā tō yō nē, tā tā mā nā rī pī kā sō, ngō rī mō pō chē tē chē pā lē, tē tē tē rē pā kō lā sō rī tō wā tā pā shō tē, tē nē chā pā shā rū jā pā tē mō pō chē tā tō mā tā. 다 가셔 그치 가르쳐서는 좀 롬보 체지 체는 티 주마 가르 가르 체 우리 로와 가르 가르 졸레 쳔바 가르 가르 졸레 센도테 티 그스 투 투세테네 다다 말아레바 롬보 체 요사지라 페먼도 데라 말아레비 소르다나라지 롬보 체지 샤지 요데바 튼도 제 요데바 튼도 자와니네 레마다
1: 티
0: 인 차드테네 다 롬보 체 샤지 메데드 아니 주마 가니 옹그레 로와 가니 옹그레 쳔바 가니 옹그레 대치 다네 나마데초 다 나마데초 다 말아레 바 바이올로 송네 다네 펩디 다네 버데존 도마죠 도단데존 도마죠 데카사 인세네 다네 가자신 괴다 다네 말아레 바 바이올 송 원아메 미시 카셰게 페버레 세노 카셰게 페비오 마레 세노 다 페비오 정도로 메죠로 오자 나마데 다다 쉐노네 쉐옹그 샤로노 나마데 도용다 제는 나마데 도 니는 다다 빼만 주는 게 다 로직동 라자가 로지오르고 가지고 된 바데 말아레 바데 로급자 춘주 깨자르고 다 로직동 공 깨자노는 직동 잔님 잔노는 다데 깨자다운데 때네 데 지비 제우 라나 나마 토세마다 어때 나마 대도 돈 찾다네 제네 소 바이올 메데 다다 말아레 바 페유나 미시 미나 미시 나마 베주 동 원나 미시 미나 미시 간다르 나마데 대도 제네 좀 좀 더 돈 주세마다 디홍라 빼만 주네 둘로 원래 맞지 디홍 똥바신으로 둘로 어떻게 돈 주세다 어디 단데 되지 근데 잡아시 맹가 다 따당에나 동생 가시 제디 가선 참도 남케나 주다 짱 차이나 잡아 다 차대 봤던 데다 다 짱 차이야 잡아세라 리화 오다 던데 다당 아주 카키는 리화도 또 리화 어 들어 차대 봤던 데도 다 다당 아주 리화도 또 리화 리바 리화 어 이게 좀 좀 더 잡아 리바 제는 타도 남게 남지 짜 텐데 잡아 놓이 차이 잡아 다 다른 아주 배만 주네 티노나 쉬한데 쯔운데 나 봉세 상가다 나사 나 바늘 보나 봉세 좀 챙겼잖아 대조 짜오도 짜오도리 나봐 나봐 봉보 어다 나봉 어 대대지 다 대지 니바데 나두다 레차 공보 여봐 그거 다다 다 이렇게 좋은 탑제를 몽보지 로모와 그 배주 동도 몽보지 동도 로모와 다 강가오도 밤주 강가오도 소화 강가오도 대 대초 그 그제 대초다네 리드 리드 비그나 바톤 다 제 자세로 제 오저 너네 좀 봐대 강비 냐자세 그 니그 다 나 좀 늘려 냐자세 때 공좀 더 대발 냐자데 테 가르쳐도르세나 티 냐자데 깨바는 공제 그 냐자들을 왜 잡았다 다 리화 놓지 좀 놓으리스 되는 아주 타라세다 타라 타라 타라 타가 타라라 다다다 체크다노 타레스 돈소와 오늘 전에 타라르고 라라라르고 얘는 칸에 로이 비카스 레스 돈마다 제다 라다 사뇨다 둘이면 단조데 동모보다 제바데 카르스나 땅 파진 자오랑 파진세 파진 켐보가 짜데 다 짜그 잡아게 짜그 네모데 살 도그레조다 짜살 두진이나 땡땡 콜 잡아올레 타주다 짜그 잡아 얼고 잡아 맨에 짜 짱고리지 그 짜삼 돌리고는 리송네 리마도 좀 차오 말고로 보 소쇼 송네 말에 대인도 파진 캠부 짜 잡이 네모데 살 토그래 줘 다 잡아 저절 그 다 레와도 튀나 고노 고와 다운도 살 탈 텔로 로로 다자 토그 정도 어다 되지 나바데 나원소 잡이 돌어 좀 계속 나바 고와 잡아 쫑로 요바 쫑로 서고 가서 쫑로
1: 쫑로
0: 쫑로 세레 짜르 쫑로 세로 다 잡아 되는데 쫑로 세나 차레 다코 tam chayin maam chayin yewa te zirima to kashi mayabu zao jiri kashi chayin do jiri kaan tar chayin ko chayin anda maam chayin do ko rapa de ko rihwa seri ko nga zo o te cha do re dhubwa de rashi jankwe ji go le ta raju ta rashi jankwe ki tari nge gondo shu le go le ngama kapo chong le ta ngama kapo chong go ye de tata nga zu ngo ka ka re de le tane cha rungbo re de re chi mara chan ngama kapo je ki tsab zo re yon jo te kari sashi zo re se na na ngamu che la o ta ma genba chi ma genji go nyema oto ta karbo oto rimbo oto raba oto chegi ta nyamnyo de debi go na rabi ge rashi de jawal ta sebo ha ko tsare ta te te chi dor de na ta ngara bonshin ge gancham shongzi ge chechu rabi ke ban do bi ge thara nga bon da jechu me le wata rgo nga bon da zo wata yo re jechu me la wata yo re ta raba rgo jo ta lomo wa ra de zo ta ku ze re do je rgo mo bo chi ra jun do so ta hang go le ta nga ma ta sung go gōngta jō kārē nā tā rāpa shē tē nē nā bābā lē tē nē rēpa shē nā tā rā sā rēpa dō lē jē lō jū kōng tōp cē tēng tā tē yā lō jū kōng tōp bā tā cē tēng kā yīk chā tā kē lē yā kā yīk chā jī gō lē mā rē tē mā tō bā nā ngē tō nū tēng sō ngē chū lō kā tō nū kē rē ngē lā mā kā tō nū kē sō sē nā tē tē ngē pā mā kā tō nū kē sē nā tē tā mā chū jō mā rē tē yā rō tō nā tē lō jū kōng tōng kē cē tā tēng kē tē yonke ngune kena, te raba mato reba do jide ta kongche tohme das. Ta te nga rongi shimjo wele ki kachayi. Ta yenda ki shimjo wele kesi kongche ligu nyoba, kong tsunbo, kong topo tanda wuna, ta te dedu kele njuri. Dedu nungo zo kacha shajiri la yuto lupab jiri. Ta ne, jozo kal chabra weje, ta ne, kesan tombo kitoni, ta ne, shi chojo tanda jiri da. Ta ta dezo nana nga zo kesan tombo wema we ko mando, ngune to ne, nga tsa kala mde tawa jito nga, nga zo pangda de, bede tena la, tane tsabu guna lamba palewa tomo guna tomo mede seba tome wachi tana dune yagyu rahmada te mara tsadu nekab tana la ka zonan duji tanda chiri da tenso
1: gela ki rebe zhoyi cikse ji kanche yubis ji gyaje sendro lingye le ji sisi sinang ro nal
0: lasu lasu lasu ta reba siji de ta jatang katande ta tata reba u de taubay si ta nga zu jakil taubay si anwa wa ten yin du rabi zhoyi cikse ta mongbo u tarda tanda jatang reba siya de shabro de che chun zombo pusong zobo tanda jiri si nga kata de gondu che le shiju chungo ta ten yin du pena rabi zhoyi cikse nga de ta pen chong du kola yin amare ta ten yin reba gebu shan nare si ta Kodu tsawa neji mazongle balo demdem sta. Ta te nyechuk chenpo goda. Kome chungwa neji mazongle nyamon chungchuk. Ta te rabi chode dare dare ben chabje matata. Ko nye hajung nyechuk chenpo. Lakbar to dare nga zo shi ngundu mzibi chehu se no. Ta lo chungchuk. Ta ne bomo mzime se no. Bomo mo lo chungchuk. Ta penna penna pache jamna nga. Temi ke kora jamna nga. Dilo jamna nga. Bomo nganjor jamna nga. Temi ke ko. Kare zuyo suna, hajung ki ta zubo de ta kunda nyencha tobo chi kota. O ta pandro kumbe tabja zilis, ta di zinyam di jencha ta ha legu bi ngoma nga tsui ta ta zunghe no la ngolok se mo mungbo jo re. Ta deso ngo re tena lo re rase ta pe ta ngo de zinyam chenpo yo ba. Ta tari nga tsui tu chao yung du pe na Pandu kumbe tabja zilis, ta pandu tsonung chakurwa. Pandu kumbe tabja zanduli, ta hajong rintong chenpo, pe mesipi ti kardab da nyenchok di chenpo. Tsonyo kumbe jibja zilis, jibja zanduli. O ta tanda ka nyenchok da, ta ne tingi chichu pusum chobo, ta ne tanda chi. Sali silin jibja zilis, ta sali silin di paru tanda long demnyo chichu mobo chi. Sokur sumchi lukja zilis, ta ne ten yon ko sokur sumchi seyongde zumdong tena. Tani nga zo so te zo ten, zom te zo ten, o ta ti che chu de rigo. Zima rubu rabja rilis, tani zima te zo rigo. Rubu siri nabu rigo, rubu de rabja rindu li. O ta tani ki chi, che dordu na lukun chung ru. Tani te yin kartab. Tani yinga tani zom dong, namjur ten dong, gombi ningyo rigo. Pamba podong te zo nyam yo ba. Tani nyam zon so la rewa nimbo yo ba, tanda jiri da. Ta ta dong pe na, ta te sando yondo, ta ngoma nga dong zu, Tiki ta roo chi longu tangyem tu zub yindu, ten ching ki reba chi ta dendri wena, tani shabru jawli rei sena, ta tani kecha ore. Ta ti lo ju ngu bo re, tata yang tundu wena dendri zo ore. Ta ti zo du tata sa yare mampa li cha cha towa yo sas. Ta nda cha cha towa se du, huma sumpa cha ka towa sena, ta nga zu chungbu kor de sumbi yo se re, sumpa chem shu, she le jakar se du, ze zho osa ka tene de zo re. Ta sumpa ki teka te du pun de la kare se ore sena, chak towa, sumpa chak towa sa, hajong ki zanbo chi, tani mwaman tamchi, tani pa nung, hajong ki nung ba. O tante chi ki te se, undu sa yari mwampa le chak towa yo sa zo, ta bayad ko pata jamma towa le, ta chak towa yo sa, ta tante ki zanbo chi. Na ma la ma de le, namchi kawa yo sa. O ta ma ma de le, yari mwampa le, o tante ki chechu yo ba. Tante te zo sa de, ta chik nchang ba de, sa chak ba yi to sa. Tongbo ta nga zu sanlong yo no, mwampo chi reba de pechu tong le ki kaya da. Tā rū rīpa chīn chāmbā tī sā chākbā yī chūs, tōngbō sā chākbā, sā bā chākbā rī kō tī chū, nīn chāmbā tī sā ndō wī chū, tā yī bā chāmbā tī sā tī ndō, sā ndō yī ndō, tā tī yī ndō wī chū, sōm chāmbā tī sā kū nyōng bā yī chū, tā pē nā kōmbā shīng sā ndā wā tā, mī sē kī gōng sā ndā wā tā, mōmbō tsē sō nā, tā tā ndā kī chū, shī sā ndō yī ndō jī chī chū yō bī tēn tā, mōng tō sōng tō lō, tā ngōng dū tā tā ngā tā tā shū tō rō chāng jē mā, lā wā chāng jē mā tā jī tō nyīn chā dōn chū tōn dū lō lā, tā lēn chū tō bī kē chā tō, tā tī lō chū nō tā ndā rē tā, tē yī ndū tā jī tō nyīn chā dōn chū tōn dū lō lēn chū tē sō lī yī na, tā tē tū gōmbā tā ndā jī chā kū tō, tī lō kū pē na jī tō nyīn chā ngāp chē nō, yā na chūk chō nō, wā tā ndā chē lā tā rē pā tā chāp tē bī kē chā, tē tē yō bē mā tsī tī ngō lā tā yā yā lō chū pōndī tā tā rī ngā tsū shōng shōng tā tē mī kī yā rī ngā yā nā lā Tā ngā tsū pio kū chōng kō tē tsū gāng chā tā sē lā tō pā nāng xīn, tē rī ngā kī tsūng kōng tē tsū yā shāng shōng tā gōng chā tā sē lā tō tē pā, wā tā tō tē nā pio kū rōng kī chō yī nā tā, rī ngā yī nā tā, wā tā tū sā yā ngā rī shuān tā, tā chō yī rī ngā yī jō tsā rī nā shuān lā tō tē pā, chō yī nā, tā ngā rā tā mchō kāmbō gō mō zā mā yōng tō tē pā, wā tā nā tā jī rī tā tē, ti kapsa sadhiv shing kap chungpo ki nonne reba re mabu yebe nonne oto reba zawu jita ta te dende shuendo te ki tani tsayasa nyo tangye ma gomba yinbi kapsa noba taso kone res ta don rado kong tsumbar tenbe che to po mebi jemo ta long mebi gonga jamein sar ta po mebi jemo sa jemo zi zaji te su po yo mariko po mebi jemo to tani gonga la long mariko long mebi ta gonga jamein